0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम।
1: आपड़ू रेडियो आपड़ी बातें। किसान साथियों, बहुत बहुत स्वागत है आपका इस ब्रेक के बाद। आइए चर्चा करते हैं मुर्गी पालन से जुड़ी हुई कुछ और महत्वपूर्ण जानकारियों को लेकर।
2: मुर्गी कारोबार बहुत तेजी से बढ़ रहा है। 1951 के दौरान भारत में मुर्गियों की संख्या 7,35,00,000 थी, जो 2019 में बढ़कर 85 करोड़ को भी पार कर गई। अकेले अंडा उत्पादन की ही बात करें तो सालाना 10.19% की दर से बढ़ रहा है। हालांकि ये भी सच है कि मुर्गी पालन कारोबार में 75.32% हिस्सा मांस का और 24.67% अंडों का है। अंडा उत्पादन के मामले में भारत 5वें नंबर पर है, जबकि मांस के क्षेत्र में मुर्गी मीट का कारोबार पूरी दुनिया में सबसे तेजी से बढ़ रहा है। भारतीय लोगों को भी मुर्गी का मीट काफी पसंद है। यही वजह है कि यहाँ जितना भी मांस उत्पादन होता है उसका आधा मुर्गियों से आता है। 2018-19 के दौरान मुर्गी मीट का उत्पादन 40,00,000 टन था। मुर्गी कारोबार में तेज बढ़ोतरी के पीछे कई फैक्टर काम कर रहे हैं। खासकर प्रति व्यक्ति आय में बढ़ोतरी के बाद लोगों का रुझान अच्छे खानपान की तरफ गया है और मुर्गी उत्पादों के भाव में कमी ने भी इस कारोबार को फलने फूलने में मदद की है। अंडा और मांस में अच्छी क्वालिटी की प्रोटीन पाई जाती है, इसलिए मुर्गी व्यवसाय कुपोषण के खिलाफ जंग में अहम हथियार साबित हो सकता है।
3: हमारी देश में जो प्रोटीन की उपलब्धता है वो WHO के हिसाब से अभी भी बहुत कम है। WHO की गाइडलाइन के हिसाब से अभी हमें 3 अंडे एक हफ्ते में खाना चाहिए और वो 3 अंडे हमारी अगर लेते हैं तो बहुत लगभग 200 बिलियन अंडा प्रोडक्शन की होना चाहिए देश में। वहाँ हम तो हमने पहुँचा है अभी तक इस साल की आंकड़े के हिसाब से 122 बिलियन तक। तो मुर्गी जो किसान अपने घर पे रखते हैं, लगली मान लीजिए किसी किसान 50 मुर्गी रख ली, 50 मुर्गी से रोजाना एक अंडा अगर निकालते हैं तो हिसाब से लगभग 30 से 40 अंडा डेली निकालता है। 30 से 40 अंडा तो किसान खुद खा नहीं सकते हैं, बाकी अंडा वो बाजार में बेचते हैं।
2: सिर्फ अंडा और मांस ही नहीं बल्कि मुर्गियों की बीट से भी पैसा बनाया जा सकता है। बीट में मिट्टी के लिए जरूरी कई पोषक तत्व पाए जाते हैं जो खेतों में बेहतरीन खाद का काम करते हैं, बल्कि मशरूम पालन में मुर्गियों की बीट की जरूरत पड़ती है। इस तरह मशरूम उत्पादकों और किसानों को बीट बेचकर भी अलग से कमाई की जा सकती है। मुर्गियों की बात चली है तो कड़कनाथ का नाम कैसे भूल सकते हैं। काले रंग के इस मुर्गे का मीट और अंडा दोनों ही बहुत महंगे बिकते हैं। एक वयस्क सफेद मुर्गा जहां करीब 200 रुपए में बिकता है, वहीं कड़कनाथ की कीमत 500 से 600 रुपए तक हो सकती है। दूसरी ओर आम मुर्गों के मुकाबले कड़कनाथ पोषण के लिहाज से भी बेहतर है, इसलिए कड़कनाथ की बढ़ती मांग को देखते हुए आज के युवा भी इसके कारोबार से जुड़ने लगे हैं।
4: मुर्गी पालन आज के दौर में अच्छा और सफल व्यवसाय बनता जा रहा है।
0: ये आवाज है झाबुआ की और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 एफएम।
1: आपड़ू रेडियो आपड़ी बातें। किसान साथियों, आइए चलते हैं कल्लीपुरा गांव में और मिलते हैं अरविंद भाई से और जानेंगे कैसे अरविंद भाई अपने फार्म में मुर्गियों का दाना पानी करते हैं, उनका देखरेख करते हैं, उन्हें समय समय पर भिन्न भिन्न दवाइयों के माध्यम से उनमें आने वाले रोगों और उनमें उनको क्या दवाइयां देनी चाहिए, उन सारी चीजों को हमें बतलाएंगे। आइए सुनते हैं उन्हीं की जबानी।
5: अरविंद भाई, आप हमने कल्लीपुरा में आप उभा है ते यो आपर कड़कनाथ नो बिजनेस शुरू करियो है ते यो कांती कुकड़ा लायन केर थी शुरू करियो है।
6: मैं 2 साल पहले तो चालू करे लो यो बिजनेस तेलखो हो कुकड़ा लावेलो अनुभव ले तो
5: अच्छा
6: ते तीने डॉग ताहर का जो वेटनरी डॉक्टर साहब रे
5: अच्छा
6: तीने बताडियो के तो एक हटो मारो बचे तो 500 ले जाऊं પણ મેં પછી તને કીધું કે તું તને એક રાય વતાડી કે તું હો પાળીને દેખ બિલકો કેટલો ફાયદો મળે કેટલો નીતિની બાદ તું વધારે લેજે એમ કરી. તો મારા મનમાં એમ થયું કે સાલો હો લીલી હાઉ ઇન્સાન ને થોડોક લાલચ રહે મતલબ કમાવાની. તે 500 એક હટવાના તે ફેર મારા મનમાં એમ થયું કે હો પાળીને દેખું એમ. હો પાડવા બાદ ફેર મને બેનિફિટ થયો ફાયદો થયો ત્યારે ફેર મેં હમણાં 500 કુકડા પાડ્યા છે.
5: હમણાં 500 પાડ્યા તે કેટલા સાલ થી થઈ ગયો તો પાલતો પાલતો કેટલા ટાઈમ થઈ ગયો તને?
6: બે ઢાઈ સાલ થઈ ગયા.
5: તે કદી કદી એવો સમય આવ્યો જે એક ખટા કુકડા મરવા સાલ્યા હોય અને એમાં ફેંકવા પડે એવું કદી એવો સમય આવેલો કદી?
6: નહીં નહીં, મેં એક ટ્રેનિંગ લીધેલી એ કડકનાથ ના ઉપર. તો તેનમાં જેસે ઊંઘાવા લાગી જાય તેની દવા હે, અને હેલી કઈ અચાનક બીમારી થઈ જાય તેની દવા હે, ફેર કઈ વાયરસ જેવી હોય તેની દવા હે. તો હું તેના સમય સમય ઉપર ઉપયોગ કરું તો કુકડો એક બી નહીં મરે.
5: હમણાં તારો હું હોશિયાર છે અગાડી તું કેટલા કુકડા પાડવાનો હોશિયાર હે?
6: હમણાં મારો એક હેચરી લગાડવાની છે.
5: અચ્છા,
6: જો ઈંડા મેલી તે ડાયરેક્ટ ચેલા નીકળે હેચરી.
5: અચ્છા, હેચરી. હા,
6: હેચરી લગાડવાની છે અને થોડોક મોટો લોન લેવાનો સરકાર થી કઈ આગ્રહ કરું.
5: અચ્છા અચ્છા અચ્છા,
6: થઈ જાય તો મારી જમીન છે તાર કો બનાવતી મોટું ફાર્મ.
5: અચ્છા અચ્છા,
6: 2000 સુજાનું.
5: બિલકુલ બિલકુલ. તો હમણે મતલબ હમણે સરકારી માં હું મદદ કરી રહી ફિલહાલ હરું.
6: સરકાર તે હમણાં એક લોનના બારામાં એક સાલ મતલબ આવ્યું છે. હું પશુપાલન વિભાગમાં ગયેલો એ જાણકારી મળી કે તમે લોન લઈ શકો.
5: અચ્છા,
6: હે લોન લઈ શકો અને કુકરા પાળી શકો. તે બધા ડોક્યુમેન્ટ બતાડ્યા છે તે હું તૈયાર કરી રહ્યો છે.
5: અચ્છા,
6: અને કરાવવું પડે એ લોન તાકી એ તે આપણો અગાડી પડી શકી ને.
5: હા હા, બિલકુલ.
6: અને તેમાં તેના એમ બતાડ્યું કે એમાં મતલબ અનુદાન બી છે.
5: અચ્છા,
6: તે અનુદાન હરું મતલબ આપું કરી શકી.
5: બિલકુલ. તો એની હારું કોણ કોણ આદમી આગાડી આવીને યો લોન કોણ કોણ લઈ શકે? એની હારું કઈ મતલબ એમ તો નહીં કે ખાલી મતલબ જગા જોવે યા હું હું એનો પ્રાવધાન હે અગર અગર કઈનો લેવા માંગે તેની હારું?
6: હમણાં મતલબ એમ હે કે આપણ હમણાં હેલી કહેવાનો મતલબ જીનાન જગા હે ને.
5: હા,
6: જગા હોય કિસાન બનેલો હોય તો લઈ શકે.
5: બિલકુલ.
6: અને ફેર તેનમાં એમ હે કે હેલી વધારે અગર મોટો લોન લેવો હોય ને તે પૂરો પ્રોજેક્ટર તૈયાર કરવું પડે.
5: અચ્છા,
6: હા, તેમાં હું કેટલું લાખે ખાવાનું.
5: અચ્છા, બિલકુલ બિલકુલ,
6: લાવો સબ લીખવું પડે.
5: બિલકુલ. અગર આપણે કઈનો ગામનો કોઈ નિવાસી અગર એના પ્રોજેક્ટને કરવા માંગે તો કોની મદદ લઈ શકે?
6: એ પશુપાલન
5: પશુપાલન
6: વેટરનરી ડોક્ટર થી મળે.
5: અચ્છા,
6: અને તાહરકુ સેશન કરાવવું પડે, તાહરકુ ફોર્મ ભરાવવું પડે, ઔદ્યોગિક વિભાગમાં જવું પડે.
5: બિલકુલ બિલકુલ. હા, તો સવિના મેડમ હું તારથી સાંભળવા માંગી કે તું બી હાથે હાથે અરવિંદભાઈની હાથે હાથે તમે બી કુકડા પાળી રહ્યા હે, તો એમાં મતલબ કેટલો ફાયદો થઈ રહ્યો અને તમારો શું વિચાર છે એના કડકનાથને લઈને?
7: ફાયદો તો છે એના, મતલબ નાના સુજા આલે તે તેના મોટા કરવાના અમારા હાથમાં.
5: બિલકુલ.
7: મતલબ બીમાર તે અચાનક થી થઈ જાય એના આંખોમાં, મતલબ આંખો થી બીમારી થાય. દેખાય નહીં દેતા.
5: અચ્છા, એનકો દેખાય નહીં દેતા.
7: હા, દેખાય નહીં દેતા. બાકી અચ્છા હે બિઝનેસ.
5: અચ્છા,
7: બિઝનેસ કરને દો મતલબ દો સાલ હો ગયે હમ બિઝનેસ કર રહે તો હમકો અચ્છા લગ રહા.
5: બિલકુલ.
7: બાકી ઇનકો બડે કર રહે મતલબ ઇતે મતલબ એક દો બિકતે રહેતે. બાકી મેરા વિચાર હે કે યે પૂરે ક્યું નહીં બિક રહે.
5: અચ્છા, થોડા સા બડે લેવલ પે ઉસકો બેચે.
7: હા, બડે લેવલ પે બેચે તો તાકિ હમકો ભી થોડા ફાયદા મિલે.
5: બિલકુલ બિલકુલ.
7: ઇનકો મતલબ વો કર બિઝનેસ કરને સે ફાયદા મિલના ચાહીએ યું.
5: બિલકુલ. મતલબ જેટલા મોટા થઈ રહ્યા એટલા આપણો વૈસે જવા દો.
7: હા, મોટા
5: કરી નો કરે હે ને.
7: અભી કરીબ 150 બડે બડે મુર્ગે મુર્ગિયા હે, પર વો મેં બેચના ચાહતી પર અભી બીક નહીં રહે વો.
5: અચ્છા અચ્છા.
7: છોટે સુજે અભી 200 ખે.
5: બિલકુલ. તમારા કાફી ફાયદા હો ગયા.
7: અમારા ક્યા હે મુર્ગા ફાર્મ અંદર થોડા છોટા બના રખા થા.
5: હા હા હા.
7: તો હમને એસા મતલબ સોચા કે ક્યું નહીં હમ રોડ પે લે જાય.
5: બિલકુલ.
7: તાકિ યે બિઝનેસ હમારા અચ્છા ચલે. યું કરકે હમને રોડ હાઈવે રોડ પે લાયે હે તાકિ બિકે યું કરકે. તો બિઝનેસ કરને સે અચ્છા હે.
1: किसान भाइयों, जैसे कि अभी हम सुन रहे थे, सबीना जी बता रहे थे कि उनका जो पोल्ट्री फार्म है उसमें काफी, उनके पास अभी काफी मात्रा में मुर्गी मुर्गियां है, और पोल्ट्री फार्म का गांव के अंदर होने की वजह से लोगों में ज्यादा पता नहीं था इस बारे में, लोगों को थोड़ी सी समस्या होती थी वहां तक पहुंचने में। तो अभी उन्होंने अपने पोल्ट्री फार्म को रोड के एकदम करीब अपना खुटाया, स्कूल के जस्ट पास में उन्होंने अपनी नया घर उन्होंने बनाया है, और साथ में एक छोटा सा पोल्ट्री फार्म भी रखा है जहां पर उनकी एक छोटी सी दुकान है, और वो वहां पर अंडे और मुर्गियां दोनों वहां पर बेचते हैं। दोस्तों, आप अपना अंतरवेलिया से भगोर वाले रास्ते पे अगर आप जा रहे हैं तो आप जरूर इनके अपने कड़कनाथ फार्म पे विजिट कर सकते हैं, इनसे इन कड़कनाथ से जुड़ी हुई महत्वपूर्ण जानकारियों को ले भी सकते हैं, और अगर आपको अधिक मात्रा में या कम मात्रा में अगर आपको कड़कनाथ लेना चाहते हैं तो आप अरविंद भाई से संपर्क भी कर सकते हैं। हम इनका नंबर आपको दे देंगे, और आप भी खुद उस रास्ते से निकल रहे हैं तो आप उन कहीं पे पास की किसी भी दुकान से पूछ कर अरविंद भाई के यहाँ पर आप विजिट कर सकते हैं।
0: ये आवाज है झाबुआ की, और आप सुन रहे हैं रेडियो टांटिया फील 90.8 FM।
1: आपनो रेडियो, आपड़ी बातें। किसान साथियों, कड़कनाथ पालन में हमें किन किन चीजों का ध्यान रखना चाहिए, इन सब जानकारियों को जानेंगे। उससे पहले लेते हैं एक छोटा सा ब्रेक और सुनते हैं एक सुंदर से प्यारे से भिली गीत को।